નમસ્કાર, વિવિધ ભારતી વડોદરાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર, શક સંવંત 1948ના જ્યેષ્ઠ માસની 14મી તિથિ, તદનુસાર 4 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ ગઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું પાયલ શર્મા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી. આપ સૌને સુંદર, સ્વસ્થ અને સુરમય સવારની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, બરાબર 6 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં મુખ્ય સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: को वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
1: આ યોજના થી તમારું ઘર સાચા અર્થ

સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આઈએ સુને ભૂલે વિસરે ગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમની નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસીયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસની ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકત્ર કર્યા છે. તેમણે તેને વૈશ્વિક રમત તરીકે યોગ આસનના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા.

0: આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56ના અપગ્રેડેશન હેઠળ લમાસિયા બિટાડા અને નસારપોર મલોથા સેક્શનને 4 લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. આ અપગ્રેડેશનથી આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી હજીરામાં 149 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે, જેથી ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. આ વિકાસ કાર્યોને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે. કાયદાનો ભંગ કરી રાજ્યમાં આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા તત્વોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે રહેલા ઘૂસણખોરોને ઝડપી લેવાશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 662 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
1: અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે.
0: ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ખોટા દસ્તાવેજો પૂરો પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમોએ જિલ્લામાં હાથ ધરેલ તપાસ અભિયાન દ્વારા પોલીસને મળેલા ઇનપુટના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓની અટકાયત થઈ છે. હાલ તેમના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી જેડી વાઘેલાએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
2: અરવલ્લી જિલ્લાના 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: બેબીસિયા વાયરસના કારણે સિંહોના જીવન સામે ખતરો ઉભો થવાની શક્યતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા જંગલ વિસ્તારને લઈને પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સિંહોના બીજા મહત્વપૂર્ણ નિવાસસ્થાન ગણાતા પોરબંદરના બરડા જંગલમાં 17 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ગીરમાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે બરડા વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. બરડા જંગલમાં વસવાટ કરતા તમામ સિંહોના હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હાલ કોઈપણ સિંહમાં બેબીસિયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બેબીસિયા વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર વન વિભાગ દ્વારા સ્ટાફ ટ્રેકરની ટીમ, વેટરનરી ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ સતત વનમાં રહી સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહ્યા હોવાનું રાઉન્ડ ફોરેસ્ટ આરબી કારેણાએ જણાવ્યું હતું.
3: અમારા બરડાની અંદર 17 સિંહ આવેલા છે. આ વાયરસને હિસાબે અમારી સતત પેટ્રોલિંગ, સિંહને અલગ અલગ આરએફઓ સાહેબે, એસીએફ સાહેબ, ડીસીએફ સાહેબે અલગ અલગ ટીમો પાડેલી છે. સતત પેટ્રોલિંગ અમે સિંહો માથે કરી રહ્યા છીએ. અમને કઈ તાત્કાલિક એવું કઈ જણાય તો અમે તાત્કાલિક વાયરલેસથી અથવા ફોનથી ઉપલી કક્ષાએ અમારા અધિકારીને જાણ કરી અને કાયદેસરનું મોનિટરિંગ કરીએ છીએ. હાલની તકે 17 સિંહ આવેલા છે નાના મોટા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશન રેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઉભી કરવાનો નિર્ણય થયો છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશન રેટ કાર્યરત છે

0: તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.
1: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આજે અંતિમ દિવસ છે, જ્યારે રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં કુલ 73,193 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં 11,155 જગ્યામાંથી 5,814ને સીટ એલોટ કરાઈ છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એકે દાસે જણાવ્યું હતું.
2: वर्षा का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है. इसमें जो 4 से लेकर 9 जून तक का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा. जो पवन का स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સન્માન સમારોહમાં વાર્ષિક પુરસ્કારો અને એવોર્ડ એનાયત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં સિનિયર મેન્સમાં સીવીએમ એફસી ચેમ્પિયન, સિનિયર વિમેન્સમાં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 17માં એસજીવીપી એફસી ચેમ્પિયન, અંડર 15માં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 13માં બરોડા એફએ ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરાયા હતા. જ્યારે સારું પ્રદર્શન કરનારા અમદાવાદને ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનો એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે ક્લબ કેટેગરીમાં એઆરએ એફસીને સૌથી વધારે ટુર્નામેન્ટ જીતવા બદલ સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય કેટેગરી માં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21નું મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક અહેવાલ સાંભળીએ.
1: સુશ્રી ડેલસી રોડ્રિગીઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગી. ઇનમે ઉર્જા સુરક્ષા, વ્યાપાર ઓર નિવેશ, દવાઈયા, સ્વાસ્થ્ય સેવા, પરિવહન ઓર નવીકરણીય ઉર્જા જૈસે ક્ષેત્રો મેં સહયોગ બઢાને પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કિયા જાયેગા. વેનેઝુએલા કા પ્રતિનિધિમંડલ ભારત કે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ ઓર ઓટો સેક્ટર સે જુડે વિભિન્ન સ્થળો કા ભી દૌરા કરેગા. ઇસકા ઉદ્દેશ્ય ભારત કી તકનીકી ઓર ઔદ્યોગિક ક્ષમતાઓ કો સમજના ઓર સહયોગ કે નયે અવસર તલાશના હૈ. વિદેશ મંત્રાલય ને કહા હૈ કે ભારત ઓર વેનેઝુએલા કે બીચ મૈત્રીપૂર્ણ સંબંધ હૈ. ઇસકા આધાર ઉર્જા ક્ષેત્ર મેં

0: सहयोग, व्यापार और विकासशील देशों के प्रति साझा प्रतिबद्धता है। अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से अजीत वर्मा।
1: ઉલ્લેખનીય છે કે સુશ્રી રોડરિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અગાઉ તેમણે 2015માં વિદેશમંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર ગઈકાલે રાત્રે 2 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રીમતી કુપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની મુલાકાત ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોક સાવન ફોમ વિહાનને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત લાઓસ સંયુક્ત આયોગની 10મી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઉર્જા, ડિજીટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને લાઓસ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાના આધારે ઊંડા સભ્યતા સંબંધો ધરાવે છે. લાઓસના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના 7 દાયકા જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રિપુરાની 2 દિવસની મુલાકાતે અગરતલા પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ પુષ્પવંત પેલેસ હોટલનો શિલાન્યાસ કરશે અને લંકામુરામાં સરહદ સુરક્ષા દળ આઉટપોસ્ટની મુલાકાત લેશે. શ્રી શાહ રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહીવટી અને સુરક્ષા બાબતો પર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મેઘાલયના શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસન, કૃષિ અને બાગાયત, રોકાણ, રમતગમત, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને હસ્તકલા જેવા ક્ષેત્રોની ચર્ચા પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ઉત્તર પૂર્વીય વિઝન પ્લાન 2047 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યમંત્રી સુકાંત મજમુદાર, 8 પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં શરૂ થશે. 2 દિવસીય બેઠકમાં ચીન, બ્રાઝીલ, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક અહેવાલ સાંભળીએ.
2: इस सम्मेलन के दौरान काशी के विश्व प्रसिद्ध जीआई टैग प्राप्त और ओडीओपी यानी एक जिला एक उत्पाद की एक विशेष प्रदर्शनी का भी आयोजन किया जाएगा. प्रदर्शनी में 6 कारीगर, वाराणसी की समृद्ध शिल्प परंपराओं का प्रतिनिधित्व करने वाले 6 अनूठे उत्पादों का प्रदर्शन करेंगे. ये उत्पाद काशी की सदियों पुरानी कला, शिल्प कौशल और सांस्कृतिक विरासत के जीवंत प्रतीक हैं. प्रदर्शनी के माध्यम से विदेशी प्रतिनिधियों को न केवल इन उत्पादों की विशिष्टता से परिचित कराया जाएगा बल्कि स्थानीय कलाकारों और कारीगरों को भी वैश्विक बाजार में अपने उत्पादों को प्रदर्शित करने का अवसर मिलेगा. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
1: નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 21 લોકોના મોત થયા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેસ નોંધી બિલ્ડીંગના માલિક લેવેકેશ બજાજની અટકાયત કરી છે. દરમિયાન દિલ્હી સરકારે મેજીસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: दिल्ली पुलिस ने दक्षिण दिल्ली के मालवीय नगर में होटल में आग लगने की घटना में गैर इरादतन हत्या के आरोप में एफआईआर दर्ज किया है. इस हादसे में

0: में कम से कम 21 लोगों की मौत हो गई, 26 लोगों का अभी इलाज चल रहा है। दिल्ली नगर निगम ने भी घटना की जांच के आदेश दिए हैं। दिल्ली के उपराज्यपाल तरनजीत संधू ने कहा है कि कल से जिला मजिस्ट्रेटों, पुलिस उपायुक्तों और नगर निगम के उपायुक्तों की संयुक्त नेतृत्व में एक महीने तक चलने वाला प्रवर्तन और रोकथाम अभियान शुरू किया जाएगा। अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली।
1: હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અંડમાન અને નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તરાખંડમાં પણ દિવસભર વરસાદની આગાહી છે. પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં આજે વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓમાન, મોરિશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત 70થી વધુ દેશોના 500થી વધુ રમતવીરો ભાગ લેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहुखेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. इस चैंपियनशिप के दौरान खिलाड़ी कला त्मक और लयबद्ध योग डिवीजनों के साथ साथ 7 आधिकारिक योग श्रेणियों में हिस्सा लेंगे, जहां वैश्विक निर्णायक मानदंडों के तहत उनके बल, लचीलेपन, संतुलन, सहन शक्ति और सटीकता का मूल्यांकन किया जाएगा. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 6:40 વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધા એ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમાંગીની સોનારા.
3: સંદેશ પ્રથમ પાને લખે છે, ટ્રમ્પને ભારત સહિત 60 દેશો પર નવા ટેરીફની તૈયારી. દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇનમાં દિલ્હી આગની ઘટના છે. ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પને શુરાતન ચડ્યું, ભારત પર 12.5% ટેરીફની તલવાર.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયા નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: ખૂબસૂરત અભિનેત્રી નૂતનના જન્મદિવસે એમની યાદમાં વિવિધ ભારતી વડોદરા પર આવો સાંભળીએ એમની ફિલ્મ તેરે ઘર કે સામનેનું આ ગીત.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। थोड़ी ही देर में सुनेंगे कार्यक्रम आप चित्रलोक।
1: गुड मॉर्निंग 93.9 मेगाहर्ट्ज़ पर आप सांभळी रह्या छो विविध भारती वडोदरा, देश की सुरीली धड़कन, KJIT सावली टाइम। अत्यारे सवारना 8:30 थई छे। धोरण 12 सायन्स पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प KJ इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
0: प्रस्तुत है कार्यक्रम चित्रलोक। आप सभी को सविता सिंह का नमस्कार।

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુડ મોર્નિંગ. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન, વર્ણેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્ણેરકર જ્વેલર્સના જ. વર્ણેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
3: એમ કે ફર્નિચર, જહાં આપકે ઘર, દુકાન ઓર ઓફિસ કા ફર્નિચર મશીન સે કુશલ કારીગરો દ્વારા એમ કે ફર્નિચર મેં હોલસેલ કી કિંમત મેં રિટેલ મેં તૈયાર મિલતા હૈ, ઓર હા, ઓર્ડર સે ભી બનાયા જાતા હૈ.
4: ક્રેડિટ કાર્ડ ઓર બજાજ ફાઇનાન્સ દ્વારા EMI સુવિધા ભી. તો આજ હી આઈએ એમ કે ફર્નિચર.
3: 5 ફ્લોર કા 12,000 સ્ક્વેર ફીટ મેં ફેલા હુઆ ભવ્ય શોરૂમ, 35 સાલ કે અટૂટ વિશ્વાસ કે સાથ. એમ કે ફર્નિચર,
4: પ્રતાપનગર બ્રિજ કે નીચે, વડોદરા. કોલ 9824300651.
5: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
6: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
5: એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
6: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
5: તમે કોણ?
7: RBI કહે છે,
8: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
1: આઈએ જારી રખતે હૈ સિલસિલા ચિત્રલોક કા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન. ગિરીશભાઈ ગણદેવીકર, જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, આજે ગુરુવાર, સમય થઈ ગયો છે. જી હા દોસ્તો, જેની રાહ જોવાઈ રહી હોય એવા કાર્યક્રમનો સમય થઈ ગયો છે. અને એ કાર્યક્રમ છે વાત એક ફિલ્મની. સમીર પંચોલી લઈને આવી રહ્યા છે વાતો ફિલ્મ જોની મેરા નામની.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: દોસ્તો નમસ્કાર, હું છું આપનો દોસ્ત સમીર પંચોલી અને લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની. દોસ્તો, આ એક એવી સફર છે જ્યાં આપણે ભૂતકાળની કોઈક સુપરહિટ ફિલ્મની યાદોની ગલીઓમાં લટાર મારીએ છીએ અને તેના સુમધુર ગીતો માણીએ છીએ અને જાણીએ છીએ પડદા પાછળની કેટલીક અજાણી અને દિલચસ્પ વાતો. તો ચાલો, આજની આપણી સફર એક એવી ફિલ્મ તરફ છે જેને બોલિવૂડમાં સસ્પેન્સ, એક્શન અને મનોરંજનનો એક નવો જ ઇતિહાસ રચ્યો હતો. મિત્રો, આજે આપણે જે ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ તે વર્ષ 1970ના અંતમાં રિલીઝ થયેલી હિન્દી સિનેમાની એક માઇલસ્ટોન અને આઇકોનિક ક્રાઇમ એક્શન થ્રિલર ફિલ્મ છે. આ એ દોર હતો જ્યાં રોમેન્ટિક ફિલ્મોનો દબદબો હતો, પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર આવીને સસ્પેન્સ અને મસાલા ફિલ્મોની આખી વ્યાખ્યા બદલી નાખી હતી. ફિલ્મની વાર્તા, તેના દમદાર સંવાદો અને અદભુત સંગીતે દેશભરના સિનેમાઘરોમાં એવો જાદુ ચલાવ્યો કે આ ફિલ્મ 1970ના આખા વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આજે પણ જ્યારે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ થ્રિલર ફિલ્મોની યાદી બને છે ત્યારે આ ફિલ્મનું નામ સૌથી ઉપર લેવામાં આવે છે. જી હા દોસ્તો, આજની ફિલ્મ છે જોની મેરા નામ.
1: પલ ભર કે લીએ કોઈ હમે પ્યાર કર.

દોસ્તો, 11 નવેમ્બર 1970ના રોજ રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ જોની મેરા નામને પડદા પર જીવંત કરનાર પડદા પાછળના કસબીઓની વાત કરીએ તો તેનું અદભુત અને ચુસ્ત દિગ્દર્શન બોલીવુડના માસ્ટર ડિરેક્ટર વિજય આનંદે કર્યું હતું, જેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો આદરપૂર્વક ગોલ્ડી કહીને બોલાવતા હતા. આ ભવ્ય પ્રોજેક્ટના નિર્માતા ગુલશન રાય હતા, જેમણે આ ફિલ્મથી પોતાના પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ ત્રિમૂર્તિ ફિલ્મ્સની ભવ્ય શરૂઆત કરી હતી. ફિલ્મની પટકથા અને શાર્પ સંવાદો વિજય આનંદ અને કે એ નારાયણ દ્વારા ખૂબ જ બારીકાઈથી લખવામાં આવ્યા હતા. આ ફિલ્મને વિઝ્યુઅલી સુંદર બનાવવામાં જાણીતા સિનેમેટોગ્રાફર ફલી મિસ્ત્રીના કેમેરા વર્કનો બહુ મોટો હાથ હતો, જેમણે દરેક દ્રશ્યને હોલીવુડ શૈલીમાં કંડાર્યું હતું. આ સુપરહિટ એક્શન થ્રિલર ફિલ્મમાં દેવ આનંદ અને હેમા માલિની મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે પ્રાણ, પ્રેમનાથ, જીવન, આઈએસ જોહર અને પદ્મા ખન્નાએ અન્ય મહત્વના પાત્રો ભજવ્યા હતા. આ ફિલ્મનું સંગીત કલ્યાણજી આનંદજીની જોડીએ આપ્યું હતું, જેના ગીતો ઇન્દિવર અને રાજેન્દ્ર કૃષ્ણે લખ્યા હતા, તથા કિશોર કુમાર, લતા મંગેશકર અને આશા ભોંસલેએ તેને પોતાનો સ્વર આપ્યો હતો. સુપરહિટ એક્શન થ્રિલર ફિલ્મ જોની મેરા નામમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોની શાનદાર અદાકારી જોવા મળી હતી. આ ફિલ્મમાં સદાભાર અભિનેતા દેવ આનંદે જોની એટલે કે સોહનના નામે એક ચાલાક ચોર અને અંડરકવર સીઆઈડી ઓફિસરની મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તેમની પ્રેમિકા રેખા તરીકે સ્ક્રીન શેર કરી હતી. ફિલ્મમાં વિલન અને સહકલાકારોની ભૂમિકા પણ ખૂબ જ મજબૂત હતી, જેમાં પ્રાણે દેવ આનંદના લાપતા થયેલા મોટાભાઈ મોહન એટલે કે મોતીનું પાત્ર ભજવ્યું હતું, જે ગુનેગાર બને છે. મુખ્ય વિલન તરીકે પ્રેમનાથે રણજીત અને જીવને હીરાલાલ નામના નકારાત્મક પાત્રોથી ફિલ્મમાં જબરજસ્ત રોમાંચ ઉભો કર્યો હતો. આ ઉપરાંત પ્રખ્યાત હાસ્ય કલાકાર આઈએસ જોહરે પીટર, રામ અને મોહમ્મદ એમ ટ્રિપલ ભૂમિકા ભજવીને લોકોને ખૂબ હસાવ્યા હતા, જ્યારે પદ્મા ખન્નાએ તારા અને સુલોચના લાટકરે બંને ભાઈઓની લાચાર માતા તરીકે ભાવનાત્મક અભિનય કર્યો હતો. જોની મેરા નામના ખૂબ જ સુપરહિટ ગીત ઓ બાબુલ પ્યારે ગાતી વખતે લતાજી ભાવુક થઈ ગયા હતા. લતા મંગેશકર જ્યારે પણ પિતા પુત્રીના સંબંધો અથવા વિદાયના ગીતો ગાતા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ જતા હતા. લતાજીએ પોતે ઘણા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેઓ નાની ઉંમરે પિતાને ગુમાવી ચૂક્યા હોવાથી વિદાય ગીતો ગાતી વખતે તેમના હૃદયમાં પિતાની યાદ અને દર્દ ચોક્કસપણે ઉભરી આવતું હતું. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં પિતા પુત્રીના સંબંધો પર આધારિત લતા મંગેશકરનું આ યાદગાર ગીત.

દોસ્તો, જોની મેરા નામમાં જાણીતા હાસ્ય કલાકાર આઈએસ જોહરનો ત્રિપલ રોલ હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય કોમેડી ટ્રેકમાંથી એક ગણાય છે. આ ફિલ્મમાં તેમણે ભજવેલા ત્રણ અલગ અલગ પાત્રોની વાત કરીએ તો પીટર, તે ફિલ્મમાં વિલન રંજીત એટલે કે પ્રેમનાથની ગેંગમાં એક નાનો ગુનેગાર હોય છે. ગીત પલભર કે લીએ દરમિયાન તે દેવ આનંદની મદદ પણ કરે છે. જ્યારે પીટરનું સગ્ગો જોડિયો ભાઈ રામ હોય છે, તે એક ઈમાનદાર પોલીસ કોન્સ્ટેબલ હોય છે જે સીઆઈડી ઓફિસર સોહન એટલે કે દેવાનંદની ગુપ્ત મિશનમાં મદદ કરે છે. જ્યારે નેપાળમાં રહેતો પીટર અને રામનો ત્રીજો ભાઈ મોહમ્મદ હોય છે. ફિલ્મમાં સસ્પેન્સ અને કોમેડી ત્યારે ચરમસીમા પર પહોંચે છે જ્યારે વિલનની ગેંગ પીટરને કેદ કરી લે છે, પરંતુ તેની જગ્યાએ તેનો પોલીસ ભાઈ રામ અંડરકવર બનીને ગેંગમાં ઘૂસી જાય છે અને વિલનની આખી ગેંગ ત્રણેય ભાઈઓના એક સરખા ચહેરા જોઈને એટલી હદ સુધી મૂર્ખ બને છે

અને કન્ફ્યુઝ થઈ જાય છે કે દર્શકો હસી હસીને લોથપોટ થઈ જાય છે. આ શાનદાર ત્રિપલ ભૂમિકા અને ચોક્કસ કોમેડી ટાઈમિંગ માટે જ આઈએસ જોહરને 1971માં શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. દોસ્તો, હવે આ ફિલ્મના પ્લોટની વાત કરીએ તો આ વાર્તા છે બાળપણમાં એક ગુનાના કારણે અલગ થઈ ગયેલા બે સગા ભાઈઓ સોહન અને મોહનની, જેમના પ્રામાણિક પોલીસ પિતાની હત્યા વિલન રંજીત કરી નાખે છે. મોટો ભાઈ મોહન ગુનાની દુનિયામાં મોટો થઈને મોતી નામે રંજીતની ગેંગનો જમણો હાથ બને છે, જ્યારે નાનો ભાઈ સોહન મોટો થઈને સીઆઈડી ઓફિસર બને છે. સોહન આ આખી ગેંગનો પર્દાફાશ કરવા અને કિંમતી મૂર્તિઓની તસ્કરી રોકવા માટે જોની નામનો ચાલાક ચોર બનીને અંડરકવર મિશન પર નીકળે છે, જ્યાં તેની મુલાકાત રેખા સાથે થાય છે. વાર્તામાં અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે મિશન દરમિયાન જ બંને ભાઈઓ સામસામે આવી જાય છે, પણ અંતમાં એકબીજાની ઓળખ થતાં બંને ભાઈઓ એક થઈને પિતાના હત્યારા રંજીતનું આખું સામ્રાજ્ય તબાહ કરી નાખે છે.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:16 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે. 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ.

0: या बाजार 9850-27525। सेहत आपकी, सुरक्षा हमारी। ये है आर के ब्लाइंड्स की जिम्मेदारी।
1: जो आ फिल्मना શૂટિંગ લોકેશનની વાત કરીએ તો તેનું મોટાભાગનું આઉટડોર શૂટિંગ બિહારના ઐતિહાસિક સ્થળો રાજગીર અને નાલંદા તેમજ નેપાળની સુંદર કાઠમંડુ વેલી અને મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું। ફિલ્મના ઘણા મહત્વના ભાગોની સુપરહિટ ગીત ઓ મેરે રાજા ખફા ના હોના, જેનું શૂટિંગ બિહારના પ્રસિદ્ધ રાજગીર રૂપવે કેબલ કાર અને નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન અવશેષો પાસે કરવામાં આવ્યું હતું। ફિલ્મના ગુનેગારોની શોધ અને એક્શન સીન્સ દર્શાવવા માટે નેપાળની કાઠમંડુ વેલીના સુંદર લોકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ફિલ્મનું શૂટિંગ દેવાનંદની જ બીજી પ્રખ્યાત ફિલ્મ હરે રામ હરે કૃષ્ણની સાથે જ સમાંતર રીતે ચાલતું હતું। ફિલ્મના ઇન્ડોર સીન્સ, ગ્લેમર ગીતો જેમ કે પલભર કે લીએ કોઈ હમે પ્યાર કર લે અને ક્લાઇમેક્સનું ફિલ્માંકન મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવેલા સેટ ઉપર કરવામાં આવ્યું હતું। રાજગીરમાં જ્યારે લોકોને ખબર પડી કે ડ્રીમ ગર્લ હેમા માલિની અને સુપરસ્ટાર દેવાનંદ આવ્યા છે, ત્યારે તેમને જોવા માટે હજારોની ભીડ ઉમટી પડી હતી। ભીડ એટલી બેકાબુ થઈ ગઈ હતી કે સિક્યોરિટી બેરીકેડ્સ તૂટી ગયા હતા અને શૂટિંગ રોકવું પડ્યું હતું। આ શૂટિંગ દરમિયાન જ્યારે રાજગીરના પ્રખ્યાત કેબલકાર રોપવે પર સુપરહિટ ગીત ઓ મેરે રાજાનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તે એક દ્રશ્યમાં હેમા માલિનીએ દેવાનંદના ખોળામાં બેસવાનું હતું અને બરાબર એ જ સેકન્ડે અચાનક પાવર કટ થવાના કારણે કેબલ કાર હવામાં જ થંભી ગઈ। હેમાજી તે સમય ઇન્ડસ્ટ્રીમાં નવા હોવાથી ખૂબ જ ડરી ગયા અને શરમ અનુભવવા લાગ્યા હતા, પણ દેવ સાહેબે પોતાની આગવી સૂઝબૂઝથી હવામાં લટકતી એ કારમાં હેમાજીને વાતોમાં પરોવી રાખ્યા અને તેમનો ડર દૂર કર્યો હતો। આ ગીતના શૂટિંગ પછી તે જગ્યા એટલી પ્રખ્યાત થઈ ગઈ કે લોકો આજે પણ તેને દેવાનંદ રોપવે તરીકે ઓળખે છે। તો આવો સાંભળીએ આ રોમેન્ટિક ગીત।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: सारा गणदेवीकर ज्वेलर्स, शुकन नु सोनू तो सारा गणदेवीकर नूज, सारा नु सोनू सुख शांति अने समृद्धि नु सोनू, सारा गणदेवीकर ज्वेलर्स, दांडे बाजार अने वाघोड़िया रोड, वडोदरा।
2: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની। ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ, હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે।
3: એ જ લોન માંથી?
2: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો, સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો।
3: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે।
2: તમે કોણ?
4: આરબીઆઈ કહે છે
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
1: KJIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
5: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
6: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
5: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।
7: હર ઘર સૂર્ય ઘર।
8: દિગ્દર્શક વિજય આનંદે આ ફિલ્મ એવી રીતે બનાવી હતી કે થિયેટરમાં બેઠેલો દર્શક એક સેકન્ડ માટે પણ પોતાની નજર સ્ક્રીન પરથી હટાવી ન શકે। આપને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજી મોટી ફિલ્મ બની હતી અને બોક્સ ઓફિસ ઉપર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી। આ એ ફિલ્મ હતી જેને દિવારંના કરિયરને એક નવો વેગ આપ્યો હતો અને હેમા માલિનીને ટોચની અભિનેત્રી તરીકે સ્થાપિત કરી હતી। કિશોર કુમારનો અવાજ અને પડદા પર દિવારંદ હેમા માલિનીની કેમિસ્ટ્રી આજે પણ દિલ જીતી લે છે। મિત્રો, આ ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલો એક બહુ જ દિલચસ્પ વિવાદ પણ ઇતિહાસમાં નોંધાયેલો છે જે કદાચ આપ નહીં જાણતા હો। ફિલ્મ ફ્લોર પર ગઈ ત્યારે નિર્માતા ગુલશન રાયે દિગ્દર્શક વિજય આનંદની પ્રતિભા જોઈને વચન આપ્યું હતું જો ફિલ્મ હિટ જશે તો તેઓ તેમની ફિલ્મના નફામાંથી પૂરા 33% ભાગીદારી આપશે। પરંતુ જ્યારે ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ બ્રેક કમાણી કરી ત્યારે ગુલશન રાય પોતાની વાતથી ફરી ગયા અને ભાગીદારી આપવાને બદલે વિજય આનંદને માત્ર 1 લાખ રૂપિયાની ફી ઓફર કરી હતી। આ વાતથી સ્વાભિમાની વિજય આનંદ એટલા નારાજ થયા કે તેમણે એ પૈસા લેવાની સાફ ના પાડી દીધી અને વિરોધ સ્વરૂપે ગુલશન રાયની આગામી મોટી ફિલ્મ જોશીલા અધવચ્ચે છોડી દીધી હતી। દિગ્દર્શક વિજય આનંદ બોલીવુડમાં ગીતોને વાર્તાની જેમ શૂટ કરવા માટે જાણીતા હતા। ગીત દરમિયાન પણ વાર્તા આગળ વધતી રહેતી જે જોની મેરા નામના દરેક ગીતમાં સ્પષ્ટ દેખાય છે। સિનેમેટોગ્રાફર ફલી મિસ્ત્રી સાથે મળીને તેમણે નેપાળ અને

એચડીના લોકેશન્સ પર એવા કેમેરા એંગલ વાપર્યા હતા કે જે 1970ના દાયકામાં ભારતીય સિનેમા માટે એકદમ નવા અને એડવાન્સ હતા. દોસ્તો, આ ફિલ્મમાં એક કેબરે ડાન્સ ગીત પણ હતું, હુસ્ન કે લાખો રંગ. વિલન પ્રેમનાથને જાળમાં ફસાવવા માટે આ ગીતનું શૂટિંગ ખૂબ જ ગ્લેમરસ અને ભવ્ય સેટ ઉપર કરવામાં આવ્યું હતું. આ ગીત પદ્મા ખન્ના પર શૂટ કરવામાં આવ્યું હતું અને તે સમયગાળામાં આ ગીતે ખૂબ સનસનાટી મચાવી હતી. સેન્સર બોર્ડમાં પણ આ ગીતને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી, પણ આખરે તે ફિલ્મનો એક આઇકોનિક હિસ્સો બની ગયું છે. ચાલો એ જ સદાબહાર સંગીતની સફરમાં આગળ વધીએ અને સાંભળીએ આ સુપરહિટ ગીત.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડી બજાર, વડોદરા.
2: દેવ આનંદ અને હેમા માલિનીની આ રોમેન્ટિક જોડીને દર્શકોએ એટલો બધો પ્રેમ આપ્યો કે જોની મેરા નામની જબરજસ્ત સફળતા પછી આ જોડી બોલિવૂડની સુપરહિટ જોડીઓમાંથી એક બની ગઈ. આ ફિલ્મની શાનદાર કેમિસ્ટ્રી પછી આ જોડીએ આગળ જતા તેરે મેરે સપને, છુપા રુસ્તમ, અમીર ગરીબ, જાનમ, સેન્સર અને શરીફ બદમાશ જેવી ઘણી મોટી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ દરેક ફિલ્મોમાં દર્શકોને દેવ સાહેબની સ્ટાઇલ અને હેમાજીની સુંદરતાની જુગલબંદી ખૂબ જ પસંદ આવી હતી, જેની શરૂઆત આજ ફિલ્મથી થઈ હતી. દોસ્તો, જોની મેરા નામની સફળતાનો પાયો તેનું સંગીત હતું. સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજીએ આ ફિલ્મમાં પશ્ચિમી અને ભારતીય સંગીતનું અદભુત મિશ્રણ કર્યું હતું. દેવ આનંદ અને હેમા માલિનીની ફિલ્મ જોની મેરા નામ બોક્સ ઓફિસ ઉપર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને તે 1970ના વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મે દરેક ટેરિટરીમાં આશરે 1 કરોડથી વધુની કમાણી કરી આપી હતી. તે જમાનામાં આ આંકડો અકલ્પનીય હતો, જેના કારણે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સે બમ્પર નફો કમાયો હતો. આ ફિલ્મના બજેટ અને કમાણીના આંકડાની વાત કરીએ તો તે જમાનામાં આ ફિલ્મ આશરે 80 લાખથી 1 કરોડના મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી હતી. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ નેપાળ અને બિહારના આઉટડોર લોકેશન્સ પર થવાના કારણે તેમજ ભવ્ય સેટ્સ બનાવવાના કારણે આ ખર્ચ થયો હતો. આ ફિલ્મે ભારત અને વિદેશોમાં થઈને કુલ 8 કરોડનું રેકોર્ડ બ્રેક ગ્રોસ કલેક્શન કર્યું હતું. તેમાંથી માત્ર ભારતનું નેટ કલેક્શન આશરે 4 કરોડ જેટલું હતું. જો 1970ના દાયકાની 8 કરોડની કમાણીને આજના સમયમાં સરખાવવામાં આવે તો આ કમાણી આજના સમયના આશરે 400 થી 500 કરોડ જેટલી ગણાય છે. આ ફિલ્મની જબરજસ્ત કમાણીએ જ નિર્માતા ગુલશન રાયના પ્રોડક્શન હાઉસ ત્રિમૂર્તિ ફિલ્મ્સને બોલિવૂડમાં એક મોટું નામ અપાવ્યું હતું. જોની મેરા નામને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શાનદાર પ્રતિસાદ અને આવકાર મળ્યો હતો. તે જમાનામાં વિદેશમાં ભારતીય સિનેમાના મર્યાદિત વિતરણ હોવા છતાં આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી હતી. 1970ના દાયકામાં યુકે, પૂર્વ આફ્રિકા, મિડલ ઇસ્ટ અને વેસ્ટ ઇન્ડિઝ જેવા દેશોમાં જ્યાં પ્રવાસી ભારતીયો મોટી સંખ્યામાં રહેતા હતા ત્યાં આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ સાબિત થઈ હતી. આ વિસ્તારોમાં દેવાનંદના ચાહકોની સંખ્યા ખૂબ જ મોટી હતી. ફિલ્મના ઘણા મહત્વના દ્રશ્યોનું શૂટિંગ નેપાળના કાઠમંડુમાં થયું હોવાથી નેપાળી દર્શકોમાં પણ આ ફિલ્મ માટે ભારે દીવાનગી જોવા મળી હતી. કાઠમંડુના થિયેટરોમાં આ ફિલ્મે મહિનાઓ સુધી હાઉસફુલ શો ચલાવ્યા હતા. તો પશ્ચિમી દેશોના ફિલ્મ વિવેચકોએ જોની મેરા નામના એડિટિંગ અને હોલીવુડ શૈલીના જાસૂસી અને ક્રાઇમ એક્શન ડ્રામાના વખાણ કર્યા હતા. વિજય આનંદના એડવાન્સ

દર્શન અને ફલી મિશ્રની સિનેમેટોગ્રાફીને વૈશ્વિક સ્તરની ગણવામાં આવી હતી. ટૂંકમાં જોની મેરા નામ એ વિદેશી ધરતી પર હિન્દી મસાલા અને એક્શન થ્રિલર ફિલ્મ માટે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો હતો, જેના ગીતો અને વાર્તા આજે પણ વૈશ્વિક સિનેમાના પ્રેમીઓ યાદ કરે છે.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઓગણીસો સિત્તેરના અંતમાં બોક્સ ઓફિસ ઉપર હિન્દી સિનેમાની બે સૌથી મોટી ફિલ્મો આમને સામને આવી હતી. એક તરફ હતી રાજ કપૂરની મહત્વાકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકર અને બીજી તરફ વિજય આનંદની ક્રાઇમ થ્રિલર જોની મેરા નામ. રાજ કપૂરે મેરા નામ જોકર પાછળ પોતાના જીવનના 6 વર્ષ અને આશરે 1 કરોડનું મોટું બજેટ લગાવ્યું હતું, પરંતુ 4 કલાક લાંબી ફિલ્મ અને 2 ઇન્ટરવલ હોવાના કારણે ભારતીય દર્શકોએ તેને નકારી કાઢી હતી અને તે ભારતભરમાં ખૂબ મોટી ફ્લોપ સાબિત થઈ હતી, જેનાથી રાજ કપૂર દેવામાં ડૂબી ગયા હતા. તો બીજી તરફ જોની મેરા નામ તેની ટૂંકી વાર્તા, ઝડપી સ્ક્રીન પ્લે અને સસ્પેન્સના કારણે દર્શકોને થિયેટર તરફ ખેંચી લાવી હતી. આ ફિલ્મના ક્રેઝ આગળ રાજ કપૂરની મેરા નામ જોકર અને દિલીપ કુમારની ગોપી જેવી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સાફ થઈ ગઈ હતી. જોકે પાછળથી મેરા નામ જોકર રશિયામાં સુપરહિટ થઈ અને સમય જતા તેને ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. બ્લોકબસ્ટર ક્રાઇમ એક્શન થ્રિલર ફિલ્મ જોની મેરા નામે બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવવાની સાથે 1971માં આયોજિત 18મા ફિલ્મફેર એવોર્ડ્સમાં મોટી સફળતા મેળવી હતી. આ ફિલ્મે વિવિધ કેટેગરીમાં કુલ 3 પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા, જેમાં ફિલ્મના દિગ્દર્શક વિજય આનંદને તેમની અદભુત વાર્તા અને રજૂઆત માટે, શ્રેષ્ઠ પટકથા તેમજ શાનદાર સ્ક્રિપ્ટ એડિટિંગ માટે શ્રેષ્ઠ સંપાદનનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફિલ્મના ત્રિપલ ભૂમિકા ભજવીને દર્શકોને હસાવનાર જાણીતા કલાકાર આઈએસ જોહરને શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેરનો એવોર્ડ એનાયત થયો હતો. 1970ના દાયકાની આ ક્લાસિક ફિલ્મને તેના ચુસ્ત દિગ્દર્શન, દમદાર ડાયલોગ્સ અને શાનદાર ટેકનિકલ પાસાઓ માટે વિવેચકો દ્વારા ભારે પ્રશંસા મળી હતી. તો હવે વાત કરીએ આ ફિલ્મના એવા ગીતની જે આજે પણ દરેક પ્રેમીના હોઠ પર રમતું રહે છે, પલભર કે લીએ કોઈ હમે પ્યાર કર લે જુટા હી સહી. આ સદાબહાર ગીતને કિશોર કુમારે ગાયું હતું અને પડદા પાછળ પ્રખ્યાત મહિલા સંગીતકાર ઉષા ખન્નાએ નાનકડો અવાજ આપ્યો હતો. આપને જાણીને આશ્ચર્ય થશે કે ગીતમાં દેવાનંદ જે અલગ અલગ બારીઓ ખોલીને હેમાજીને મનાવવાનો પ્રયત્ન કરે છે તે સેટ મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં પૂરા 15 દિવસની મહેનત પછી તૈયાર કરાયો હતો. આ સેટ એટલી કુશળતાથી બનાવવામાં આવ્યો હતો કે તે સમયના દર્શકોને તે એક અસલી બિલ્ડિંગ જેવું જ લાગ્યું હતું. આ ગીતનો ક્રેઝ એટલો આંતરરાષ્ટ્રીય સ્તરનો છે કે વર્ષ 2006માં અમેરિકાના પ્રખ્યાત એનિમેટેડ ટીવી શો ધ સિમ્સનના એક ખાસ એપિસોડમાં આ ગીતનો સત્તાવાર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આવો આ ફિલ્મની અવનવી વાતોના સિલસિલા વચ્ચે માણીએ આ સુંદર ગીત.

દોસ્તો, જો તમારે બોલીવુડમાં ચુસ્ત પટકથા, અણધાર્યા ટ્વિસ્ટ, ક્લાસિક સંગીત અને શાનદાર કેમેરા વર્કનો અસલી સંગમ જોવો હોય તો જોની મેરા નામ એક પરફેક્ટ ફિલ્મ છે. દેવ આનંદનો એવરગ્રીન અંદાજ, વિજય આનંદનો માસ્ટર ક્લાસ ડિરેક્શન અને લતા મંગેશકર અને કિશોરકુમારના કંઠે ગવાયેલા સદાબહાર ગીતો આજે પણ આપના વીકેન્ડને મનોરંજક બનાવવા માટે પૂરતા છે. તો દોસ્તો, વાત એક ફિલ્મનીના આજના એપિસોડમાં આઇકોનિક ફિલ્મ જોની મેરા નામની આ સફર આપને કેવી લાગી એ આપ વડોદરા કેન્દ્ર પર પત્ર લખીને જરૂર જણાવજો. આવતા અઠવાડિયે આજ દિવસે આજ સમયે ફરી મળીશું એક નવી ફિલ્મ, નવી વાતો અને મધુર ગીતો સાથે. ત્યાં સુધી આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપશો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો વિવિધ ભારતી વડોદરા પર આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બ્રેક કે બાદ સ્વાગત હૈ આપ સભી કા. વિવિધ ભારતી વડોદરા પર આપ સુન રહે હૈ કાર્યક્રમ ફિલ્મ સંગીત ઓર બાતે હો રહી હૈ આક્રમકતા કે શિકાર બચ્ચો કે બારે મેં. થોડા સા સોચીએ, આક્રમકતા સિર્ફ શારીરિક નહીં હોતી, બચ્ચો કે સામને ચીખના ચિલ્લાના, ઉન પર દબાવ બનાના યા ઉન્હે ડરાના ભી ઉનકી માસૂમિયત કો છીન લેતા હૈ. યાદ રખીએ, કિસી કો ડરા કર યા કંટ્રોલ કરકે આપ ઉસકા સમ્માન નહીં પા સકતે. બચ્ચો કા દિલ ઓર ઉનકા ભવિષ્ય સિર્ફ ઓર સિર્ફ પરવાહ યાની કેર ઓર સમ્માન યાની રિસ્પેક્ટ સે હી જીતા જા સકતા હૈ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: KJIT સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
1: દોસ્તો, આજ કે દિન આઈએ હમ સબ મિલકર એક વાદા કરે, અપને આસપાસ કે હર બચ્ચે કો એક સુરક્ષિત, પ્યાર ભરા ઓર સમ્માનજનક માહોલ દેંગે. ઉન્હે ડરસી નહીં, ભરોસે સે બડા કરેંગે, ક્યોંકિ જબ એક બચ્ચા સુરક્ષિત મહેસૂસ કરતા હૈ તભી એક બહેતર કલ મુસ્કુરાતા હૈ. સુનતે રહીએ વિવિધ ભારતી વડોદરા, જહાં હમ આજ બાત કર રહે હૈં ડાયરેક્ટ દિલ સે છોટે છોટે બચ્ચો કી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આઈએ સજાતે હૈ યાદો કી મહેફિલ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરેલી ધડકન. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મા તો મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત.

0: પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ચર્ચામાં ભારત વેનેઝુએલા સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમનો સમાવેશ થશે અને ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય સંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધુ સહયોગ સાધવા ચર્ચા થશે. શ્રીમતી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિ મંડળ પણ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓમાં સમજ મેળવવા અને સહયોગ માટેની તકો શોધવા માટે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટો ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક સ્થળોની મુલાકાત લેશે. ભારત ઉર્જા અને રોકાણના ક્ષેત્રોમાં વેનેઝુએલાના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ ઉર્જા ક્ષેત્રમાં વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ તેમની હાજરીને વધુ વધારવા માટે તકો શોધવા આતુર છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને ગાઢ બનાવવાની અપેક્ષા છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે દીર્ઘકાલીન સંબંધો રહ્યા છે, જે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. તેઓ સુરતમાં રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, અદ્યતન ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત ગુજરાત સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવો એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ આપી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABR

0: एडी ने फॉलो कर शो। મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18મી જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાળેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરૂવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઈડીએ મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા. ઈડીએ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે. ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા. પોલીસ, અગ્નિશામકો, કટોકટી પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઇસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા કોડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે. રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે. ઇસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો સહિત 260થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ બુધવારે 215-208 મતોથી એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટ્સના પ્રસ્તાવને 4 રિપબ્લિકન ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટુકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળપ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત અને શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાય રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: और सौदागर तीनों फिल्मों में उनका काम बिल्कुल अलग अलग है, लेकिन काम लाजवाब है। उनकी मुस्कुराहट दिल को मोह लेती है। जी हाँ, बिल्कुल सही बात। तो दूसरे साथी लिख रहे हैं, फिल्म सीमा बंद

0: આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેમાં આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાની પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો વિમાનમથક અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું વિમાનમથક ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં ગ્રીન્સ 2026 ગ્લોબલ રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ એક્સપો અને સમિટનો પ્રારંભ કરાવ્યો. આ સંમેલનમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, નવીનતાવાદીઓ અને વિવિધ નિષ્ણાતો કચરાના વ્યવસ્થાપન સહિતના મુદ્દા પર ચર્ચા કરશે. આ અંગે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે વધુ માહિતી આપી.
1: इस एग्जीबिशन में जो वेस्ट जनरेट होता है इंडस्ट्रीज से, अनेक उद्योगों से, उसको कैसे हम रिसाइकल करें और कैसे उसको रीयूज में ले जाए, वो कंसेप्ट को ध्यान रखते हुए ये एग्जीबिशन के और ये एक्सपो का आयोजन किया गया है. और इससे काफी जानकारी होगी पूरे देश भर की इंडस्ट्रीज को, खास करके गुजरात की इंडस्ट्रीज को. जब गुजरात एक ग्रोथ इंजिन है भारत का और भारत के विकास का, और एक विजन है हमारे चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई का कि हम आगे रहेंगे और जो विकसित भारत में इम्पोर्टेंट रोल हमारा.
0: રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ. ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સંયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું જણાવ્યું હતું. દેશમાં સેમીકન્ડક્ટર કેન્દ્ર તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર રાજ્ય વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં 15 પ્રકારના રોપા વાવવામાં આવ્યા હતા. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે. આ પ્રોજેક્ટને ધોલેરા વિશેષ રોકાણ વિભાગ વિકાસ સત્તામંડળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં જ્યાં કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ગુજકેટ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ ઓએમઆર શીટ અને વેરીફિકેશન રિપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, તેવા વિદ્યાર્થીઓ 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gsab.org અથવા gujkat.gsab.org પરથી તેમની ઓએમઆર શીટ અને વેરીફિકેશન રિપોર્ટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. ઓએમઆર કોપી અને વેરીફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા કોઈપણ જવાબ કે નકલ મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા કુદરતી આપત્તિઓની સચોટ તેમજ સમયસર માહિતી મળી રહે તે હેતુથી સચેત મોસમ અને દામિની નામની 3 વિશેષ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
6: ખેત મે ચારા ચરતી થી તેરે બાપ કા બોકા કરતી થી. મેરી ભેંસ કો ડંડા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવો. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવું જ કચરાનું છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. અને રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: के इस प्रस्ताव को समर्थन किया. साथियों, योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
2: અમદાવાદનો એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશીપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના સુરત અને દમણના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રી મોદી સુરતમાં અંદાજે 18,800 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
1: પ્રધાનમંત્રી આવતીકાલે બપોરે સુરતના હજીરામાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા માળખાકીય સુવિધાની સમીક્ષા કરશે. ત્યારબાદ બપોરે તેઓ 18,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીની ઈસીઆઈસીની હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથકના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે તેમજ નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. સાંજે શ્રી મોદી દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, માળખાકીય સુવિધા અને જનકલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રની પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે 885 કરોડ રૂપિયાની 4 પરિયોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે અને જાહેરસભા સંબોધશે. શ્રી મોદી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7 રાષ્ટ્રને સમર્પિત કરશે. તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈસ્પીડ પરિવહન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટિવિટી વધશે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારીયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે તેમજ 11 તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે, જ્યારે 18 તારીખે મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલની આગામી 21 જૂને મુદત પૂર્ણ થઈ રહી છે, તેને કારણે 4 બેઠક ખાલી થશે. રાજ્યભરમાં પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ એ રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. સત્તાવાર યાદી મુજબ બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી સમયમાં આ ઓપરેશન હેઠળ રાજ્યના તમામ ક્ષેત્ર અને ચારેય વિસ્તારમાં યથાવત રહેશે તેમજ ગેરકાયદે રહેતા દરેક લોકોને શોધીને રિપોર્ટ એટલે કે પરત મોકલાશે. મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, અગ્નિસુરક્ષા, ખંડ અને દવાઓના જથ્થા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સાથે તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો.
2: જિલ્લાના વિવિધ પેશન્ટ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે, એમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇસ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલની ટીમ છે બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ્સના વચ્ચે કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જ્યારે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. વિશાળ બહુલોકી વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. તે મુજબ બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને વાવથરા જિલ્લાઓને અલગ કરી આ રેન્જ બનાવાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ, સૌથી વધુ રૂપટોપ સોલાર સ્થાપનાઓનું કમિશનિંગ, ડિસ્કોમ દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ, સૌથી વધુ વેન્ડર નોંધણી સહિતની શ્રેણીઓમાં મંથ ઓફ સોલાર મે 2026 હેઠળ ગુજરાતને આ પુરસ્કાર અપાયો. સાથે જ બી શ્રેણીના રાજ્યોની ચારેય શ્રેણીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે આ પુરસ્કારો એનાયત કરાયા. ગુજરાત વતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નિદેશક શાલિની અગ્રવાલે આ પુરસ્કારો સ્વીકાર્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે. દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા પણ નહીવત છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે કહ્યું કે આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
3: અમદાવાદ કે લીએ મેલે કઈ રહેગા જનરલી ક્લાઉડી સ્કાય રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ.

0: से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। अधिकतम तापमान का स्थिति रहेगा सप्ताह में 7 दिन में, कोई बड़ा बदलाव नहीं रहेगा अधिकतम तापमान में। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा।
1: રાજ્યમાં આગામી 7 તારીખે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા યોજાશે। તમામ પરીક્ષા કેન્દ્ર પર દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સંવેદનશીલ વ્યવસ્થા કરવામાં આવી છે। તેમના માટે લિફ્ટ, ભોંયતળિયે બેઠક, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્રો જેવી સુવિધા અપાશે। ઉલ્લેખનીય છે કે સવારે 11 થી 12 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 826 દિવ્યાંગ સહિત કુલ 75,487 ઉમેદવાર નોંધાયા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી। પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર। રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી। ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા। રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, આવો સાંભળીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કુમાર સાનુના સ્વરમાં. આનંદ બક્ષીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે જતીન લલિતે.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકના કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. યુપીએસસીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટીકેશન સિસ્ટમ રજૂ કરી છે અને ભારતીય ખેલાડી જેસ્મીન લેમ્બોરિયા મુકેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
1: અમદાવાદનો એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશીપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી અને ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ અને ઓટોમોબાઈલ સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધ્યા. વાતચીત પછી મીડિયાને સંબોધતા સચિવ પૂર્વ રુદ્રેન્દ્ર ટંડેને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આજની ચર્ચા બંને દેશો વચ્ચે ઉર્જા ભાગીદારી બનાવવા પર કેન્દ્રિત હતી, કારણ કે વેન્ઝુએલાના ઉર્જા ક્ષેત્ર મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
2: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હોઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બજાર મે સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
0: વાતચીત દરમિયાન નેતાઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં હિંસાના યુગનો અંત લાવ્યો છે અને આ પ્રદેશને સંઘર્ષના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યો છે. પૂર્વોત્તર પરિષદના 73મા પૂર્ણ સત્રમાં હાજરી આપ્યા બાદ આજે સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર પરિષદ પ્રદેશના વિકાસ માટે એક વ્યૂહાત્મક આયોજન સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સત્રમાં હાજરી આપનારા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે બધા નેતાઓ મજબૂત અને વધુ સમૃદ્ધ પૂર્વોત્તર બનાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય શક્તિઓને બમણી કરવાને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીને સરળ બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય શક્તિઓમાં 100% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બમણાથી પણ વધુ. મંત્રાલયે જણાવ્યું હતું કે આનાથી ફિલ્ડ કમાન્ડરોની કાર્ય

કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિત સુધારેલા સંરક્ષણ પ્રાપ્તિ માર્ગદર્શિકા સાથે જોડાયેલા નાણાકીય સત્તાઓનું હાલનું સુધારેલું પ્રતિનિધિમંડળ સંરક્ષણ ખરીદીને વેગ આપશે અને સંરક્ષણ દળોને સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. સ્ટીલ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે દેશના સ્ટીલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી છે. મંત્રાલય અનુસાર મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.9% વધીને 14.2 મિલિયન ટન થયું છે. ફિનિશ સ્ટીલનો વપરાશ 9% વધીને 14.3 મિલિયન ટન થયો છે. વેપાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં સ્ટીલની આયાત પાછલા વર્ષ કરતાં 62.5% વધુ હતી. નિકાસમાં પણ આશરે 30% વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો પર છત પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 80% લક્ષ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં 53,000થી વધુ સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 855 મેગાવોટ છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે અને બિન અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન ક્ષમતાના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી જોશીએ વોટ્સએપ ચેટબોટ સંતોષ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી એનઆરએફના સહયોગથી વિકસાવવામાં આવેલા એક નવા ડિજીટલ પોર્ટલની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. તમામ વિજ્ઞાન મંત્રાલયોની સંયુક્ત સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ સંશોધકો, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને પેટન્ટ ફાઇલિંગ, સંશોધન પેપર લેખન અને વૈજ્ઞાનિક લેખનમાં તાલીમ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં મારૂતિ સુઝુકી દ્વારા ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર વાન લોન્ચ કર્યું. ફ્લેક્સ ફ્યુઅલ વાનો E20થી E100 સુધીના ઇથેનોલ પેટ્રોલ મિશ્રણોની શ્રેણી પર કાર્ય કરી શકે છે. લોન્ચ સમય બોલતા મંત્રીએ કહ્યું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રવેશ ફક્ત ઉત્પાદન લોન્ચ નથી, પરંતુ દેશના ઉર્જા સંક્રમણમાં એક નવી પ્રકરણની શરૂઆત છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. કમિશને તાજેતરમાં યોજાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા અને ભારતીય વન સેવા પરીક્ષા 2026માં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પહેલ વિશે બોલતા યુપીએસસીના ચેરમેન ડોક્ટર અજયકુમારે જણાવ્યું હતું કે નકલમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવેલું આ એક નવું પગલું છે. સર્વોચ્ચ અદાલતે અદાલતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા અંગેનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ન્યાયિક પરિણામ ફક્ત એઆઈ જનરેટેડ વિશ્લેષણ અથવા અલ્ગોરિધમ નિર્ણય લેવા પર આધારિત ન હોઈ શકે. આ મહિનાની 20મી તારીખ સુધી જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરકારે આજે વર્ષ 2026 માટે 29માં રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કારોની જાહેરાત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે ઇ ગવર્નન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાઓ કુલ 17 પુરસ્કારો આપવામાં આવશે. આમાં 10 સુવર્ણ એવોર્ડ, 6 રજત એવોર્ડ અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ભારતે તાજેતરની વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે. જેસ્મીન લેમ્બોરિયા મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ નંબર 1 પર પહોંચી ગયા છે, જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં પ્રિયા ધંદાસ 60 કિગ્રાસ વર્ગમાં અને વિશ્વનાથ સુરેશ 50 કિગ્રા વર્ગમાં પોતપોતાની શ્રેણીમાં ટોચમાં 3માં સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી એમઆર અર્જુન અને હરિહરન અમસા કોરોનન જકાર્તામાં પુરૂષ વિશ્વ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી આજે મલેશિયન જોડી એરોન તાઈ અને કાંગ ખાઈ જિંગને 16-21, 21-15 અને 21-19 થી હરાવી હતી.

તૈયાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્ઝે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકમાં કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. અને ભારતીય ખેલાડી જેસ્મીન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજનવર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: लीजिए सुनिए कृष्णा के संगीत निर्देशन में राजशेखर का लिखा गीत, आवाजें मोहित चौहान और उज्जैनी की फिल्म का नाम तनुवेर्स मनु.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: हर रोज शाम सुनिए सदाबहार हिंदी फिल्मी गीतों का कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है विकू वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.